0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: हेलो,
3: ए हेलो, मौज करवा गुजराती गीतों ना प्रोग्राम गीत बहार नी साथे। गीतों नी बहार, गीत बहार, गीत बहार।
4: નમસ્કાર શ્રોતાઓ, છું અમિતાને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર કાર્યક્રમને લઈને અમે ફરીથી આવી ગયા છીએ ભાઈ. એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. ને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરના 2:15 વાગી ચૂક્યા છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ સફળ વ્યક્તિઓ કોઈ અલગ કામ નથી કરતા, પણ એમની કામ કરવાની રીત અને વિચારવાની પદ્ધતિ ભાઈ અલગ હોય છે. એટલે કહેવાય ને સફળ વ્યક્તિઓ કઈ અલગ કામ નથી કરતા કે બીજું કામ નથી કરતા, પણ એમની વિચારવાની શક્તિ અલગ હોય છે. તે એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ આશિષ દેસાઈના અવાજમાં લેવામાં આવ્યું.

તારા પ્રેમના અમૃત કુંભને ઠુકરાવીને અમે તો દુન્યવી વિષના પ્યાલા પીધા, પણ હે પરમાત્મા, તું તો ઝેરને અમૃત કરનારો પ્રેમ અને કરુણાનો સાગર છે. તારી કરુણા વરસે છે અપરંપાર અને અનરાધાર. સવાલ અમારી પાત્રતાનો છે. અમારા હૈયાના પાત્રને એટલું તો વિશાળ બનાવો કે તારી શત શત ધારે વરસતી કરુણાને ઝીલી શકીએ.

ફરી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમ અને હું છું અમિતા અને તમારા માટે ગુજરાતી ગીતોની બહાર લઈને અમે આવી ગયા છીએ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ અડધો કલાકનો કાર્યક્રમ છે ને તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 વાગ્યા સુધી ને તો ગુજરાતી ગીતોની મજા મારતા ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ તમારા માટે.

0: શ્રોતાઓ, જો આપણે વાત કરીએ છીએ ને કે ભાઈ વ્યક્તિના ઈરાદા હંમેશા મક્કમ હોવા જોઈએ, કારણ કે દરેક મુશ્કેલીનો સામનો તો ભાઈ કરીને લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કહેવાય ને, જ્યાં સુધી આપણા લાઈફમાં પ્રોબ્લેમ નથી આવતી ત્યાં સુધી આપણને નથી ખબર પડતી કે આ કાર્યમાં, આ કામમાં કેવી રીતે આપણે મહેનત કરીને આપણે આગળ વધવાનું છે અને સફળ થવાનું છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. હે કેમ છો લંડનમાંથી લેવામાં આવેલું.
1: एक छुड़ो केले खलक में

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ દિલની, તો ભાઈ દુનિયા શું કહે છે એનો વિચાર ના કરતા તમારું દિલ શું કહે છે ને એ કરજો. કારણ કે દુનિયા તો ભાઈ પારકે છે, અને જે દિલ છે ને એ ભાઈ તમારું પોતાનું છે. એટલે કહેવાય છે ને કે લોકો શું કહે છે, શું વાત કરે છે એના વિચાર કરતા, પણ તમારું જે દિલ કહે છે, જે મન કહે છે ને એ જ કામ જરૂરથી કરજો. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

બસ ભાઈ આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.